મી હું જિન્ની મયવગે શૈતાના થળવમું ફળવમું ગિંદા મીહકુ થેદવા ફદઈ મેનવી ભયામે દ્વહું એવરેમ ખવળું નૃથેદવા ને તે એહની એવરેમ બુને ઉળુની વ્યફારી વાખં કશવરી રિબા કહલ ખમે કમ ગે નમવિસ વ્યફારિ કુરુંવણી અલ્લાહ હુદ્દ ખુરવ્વાફે અધિ રિબાવની હરામ ખુરવ્વાફે ફહે એમીહાગે વેરી રસકલાંગે હદરતું દિવ્વા વાઝાય નસેહાય એમીહકા હમયં ઔમું એકં એ બહી રિબાકેં હુટ્ટાલાફે મીહા ધન્નાશે ફહે ઈસ્વેદિય ઇચ્છેં એમીહકં હુટ્ટે એ બહી રિબાગે હકુમતં ઔમગે ખુરીં એના બેનું ખુરી થકેતી માફ કુરવ્વાફાવે અધિ એમીહેગ્ગે ખંતં ઉતી અલ્લાહ ખાસવેગેન્ને અધિ અલું એખમં એમ્બુરી અથવેજ્જે મીહા ધન્નાશે ફહે એવરેની નરખાગે અહુલ વેરીને એવરેં એ નરખાગા અબદ દેમિતિ બે હુટ્ટે.